અને બોલો કમ ક્વિકલી. સો દેન યુ વિલ સી દેટ ઇનસાઇડ વાટ હાઉ વી હેવ બિગિન ધેન. સો ઓલ ઇઝ સ્લીપિંગ, બટ દે ઇન દેટ સ્લીપ યુ આર રિલેક્સ એન્ડ યુ આર ઓકે. એન્ડ દેન દેટ ઇઝ this is that we should go to sleep in the night, but that in this other they are there, but they are not in I am out in that out. So iska karna hai na.